0: બેટી ની વાત કાર્યક્રમ અમર વાવારો સબ ભાઈઓને ને બહેનોને સોરાથી કી રીતા બહેનનું રામ રામ રામ રામ ભાઈઓને બહેનો હવે આપણે સોરા ઉપર પોલી હાઉસ ને બારામાં વાત કરો કે પોલી હાઉસ મે કૃષિ આપણે ભરતી કરી શકો. પોલી હાઉસ એક નિયંત્રિત પર્યાવરણ ની તકનીક હે જેમે પારદર્શી પ્લાસ્ટિક થી બનેલા ઢાંચા મે ફસલે આપણે ઉગાડો. આ એક આધુનિક તકનીક હે, સંરક્ષિત ખેતી ની તકનીક હે. આણ મે પ્લાસ્ટિક શીટ થી ઢાંચો બનાવી એણ મે તાપમાન નિયંત્રિત રાખી ને નમી મે ફસલે ઉગાડી. આ એક ખુબ અચ્છી તકનીક હે, આધુનિક તકનીક હે ને આનથી ઘણા લાભ હે. તો આપણે આને લાભ ની ચર્ચા કરો તો એક તો આનો બે મોસમ ફસલ ઉત્પાદન થા, મતલબ જેનો મોસમ નહી હોય એવો ભી આપણે ફલે સબ્જી પોલી હાઉસ દ્વારા ઉગાડી શકો. જે ફસલે ઉગી એનો બજાર મે મૂલ્ય ભી અધિક પ્રાપ્ત થા. બીજું બે મોસમ ની ફલ સબ્જી આપણને ખાવા મળી. એને અલાવા પોલી હાઉસ મે જે સબ્જી ઉગાડો એણ મે આપણને કીટ થી બીમારી થી ખરાબ મોસમ થી બચાવ. ખરાબ મોસમ હો કે તેજ ધૂપ હો, બારિશ હો, પાલા પડે, એન થી ભી સબ્જીઓ નો અને ફલો નો જે ભી ફસલે આપણે ઉગાડો એણ મે બચાવ થા. આણ મે એક તો સંસાધન ની ભી બચત થા. આણ મે ડ્રીપ સિંચાઈ દ્વારા આપણે ઉપયોગ કરો એન હાથે ફર્ટિગેશન તકનીક નો ઉપયોગ કરો જેથી પાણી ઉર્વરક ની 50-70% સુધી બચત થઈ જાય. બીજું પોલી હાઉસ મે ફસલ કરવાનો એક લાભ એ ભી હે કે આમે બેદાગ ને ઉત્તમ ગુણવત્તા વાળો ફળ ની સબ્જી આપણને પ્રાપ્ત થાય. તો આ પોલી હાઉસ મે ખેતી નો કુછ લાભ હે. બીજું પોલી હાઉસ નો કે આણમે એક નિયંત્રિત વાતાવરણ રહે. આણમે તાપમાન, નમી, પ્રકાશ, હવા સબ નિયંત્રિત રહે જેથી ગરમી ની ફસલ સર્દી મે ને સર્દી ની ફસલ ગરમી ભી મળી જાય. પોલી હાઉસ મે મુખ્ય ફસલે હે શિમલા મિર્ચી હે. આપણે જે બજાર મે દેખો અલગ અલગ રંગ ની શિમલા મિર્ચી મળી તો રંગીન શિમલા મિર્ચી અને પ્રમુખ ફસલ હે. બીજું પોલી હાઉસ મે બીજ રહિત ખીરા, પંથા, ચેરી, ટમાટર, બ્રોકલી, સ્ટ્રોબેરી, જરબેરા, ગુલાબ આવી ફસલે આસાનથી ઉગાડી શકો. આણમી લાગત હે આપણે દેખો તો 32-38 લાખ ની લાગત પ્રતિ એકર મી આવે ને આને બદલે સરકાર હે સબસિડી ભી આલે. 50-70% સબસિડી હે આપણે જે રાજ્ય સરકાર હે એ આલે ને મહિલાને ભી 70% તક ની સબસિડી મળે. અગર આ પોલી હાઉસ આપણે લગાડવા જાવ હો અને પોલી હાઉસ માં ખેતી કરવા જાવ તો સરકાર ની તરફ થી આ સુવિધા આપણને મળી રહી. આણ મે ફૂલ મે જરબેરા, ગુલાબ, ગેંદા ની ખેતી થા. ફલ મે સ્ટ્રોબેરી, પપીતા વગેરે આપણે ફલો ને ઉગાડી શકાય. આણ મે ને આણ મે કમાઈ ભી અચ્છી થા કે 3000 વર્ગ મીટર મે 15-20 લાખ ની લગભગ કમાઈ થઈ જા. તો અગર સહી પ્રબંધન ને હાથે આપણે પોલી હાઉસ મે કૃષિ કરો 15-20 લાખ રૂપિયા નો શુદ્ધ મુનાફો હે કિસાન હે કમાઈ શકે. પોલી હાઉસ એ ખુબ અચ્છું હે, એમની ખેતી કરીને આપણે ભી ઘણી પ્રકાર નો મુનાફો પ્રાપ્ત કરી શકો. આન બદલે કુછ ચીજે હે જે આપણે ધ્યાન રાખવી જોઈએ કે જેમ કે પોલી હાઉસ આપણે લગાડી રહ્યો તો સ્થાન નું ચયન ખુબ મહત્વપૂર્ણ હે. સ્થાન એવું ચુનવું જોઈએ દાડો ભર ધૂપ રહે, હવા કમ હો અને સિંચાઈ ની અચ્છી વ્યવસ્થા હો. પોલી હાઉસ ની દિશા ભી પૂર્વ પશ્ચિમ રહેવી જોઈએ તાકી સૂર્ય નો અધિકતમ પ્રકાશ પ્રાપ્ત થઈ જાય. બીજું ભી ધ્યાન રાખવું હે કે અગર પોલી હાઉસ માં ખેતી કરી રહ્યો ખેતી કરવા પહેલા આપણને પ્રશિક્ષણ લેવું જરૂરી હે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર યા કૃષિ વિશ્વવિદ્યાલય થી તકનીકી પ્રશિક્ષણ લઈ લેવું જોઈએ કે પોલી હાઉસ મે હતી ખેતી કરવી ને એને બદલે હું સાવધાની રાખવી એની જાણકારી આપણને પ્રાપ્ત થઈ જાય. બીજું એવી ધ્યાન રાખવું હોય કે જે મિટ્ટી નો યા ફિર પાણી નો આપણે ઉપયોગ કરી રહ્યો એની ભી જાંચ કરાવી લેજું ને એને મિટ્ટી અને પાણી ની જાંચ કરાવવા બાદ એને અનુકૂળ જે ફસલો નો આપણને ચયન કરવું જોઈએ. તો આવી કુછ ચીજે જેનો આપણને ધ્યાન રાખવા પોલી હાઉસ માં અચ્છી તરહ થી આપણે ખેતી કરી શકવા. જે સરકારી યોજના હે એના માધ્યમ થી આપણે પોલી હાઉસ લગાડવા બદલે આવેદન કરી શકો ને એના આધાર ઉપર સરકાર હે સબસિડી આલેગા. તો આપણે સરકારી સબસિડી ધન ખુદ નો લગાડી એક અચ્છું પોલી હાઉસ નું નિર્માણ કરી ઘણી પ્રકારની સબ્જી હે ફલની ખેતી કરી શકો ને અચ્છો મુનાફો કમાઈ શકો. તો કિસાન ભાઈ આપણે ક્ષેત્ર મે ભી કરી રહી પોલી હાઉસ ની ખેતી ને ઘણા ભાઈ ઈચ્છુક ભી હે પર જાણકારી ની અભાવ મે કરી ન શકતા. તો આની જાણકારી આપણને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઉપર ભી મળી જાય. આની જાણકારી પ્રાપ્ત કરી ને પોલી હાઉસ લગાડી ને અગર ખેતી કરી તો ખુબ અચ્છો મુનાફો કમાઈ શકે.
1: આ એવું વિષય હે જેના ઉપર આપણે રામ રામ રામ રામ.
2: અભી હમારે શ્રોતા સુન રહે થે કાર્યક્રમ ખેતી ની બાત. યે આકાશવાણી બાંસવાડા કા માહી ચેનલ હૈ. FM 101.3 મેગાહર્ટ્ઝ પર પ્રાતઃ કે 6:50 હો

સોપાલ કાર્યક્રમે ગામના સ્વરા માટે આવેલા સબ કિસાન ભાઈ અને બોનને શંકરભાઈનું રામ રામ. કિસાનભાઈઓ, આપણે દેખી રહ્યા કે સબ જગા માટે ખેતીબાડી જે હૈ એને રાસાયણિક ઉર્વરકનો પ્રયોગ વધારે કરીને થઈ રહ્યો હૈ. લેકિન અભી વર્તમાન સમયમે જેવી ખેતી અગર કરો તો એના જે હૈ એ ઘણા ફાયદા હૈ. કિસાનભાઈ, અમારા ખેતર જે હૈ એ કેવલ ફસલ પેદા કરવાની જગા નહીં હૈ, અને જે મિટ્ટી હૈ એ આપણા પરિવારનું પેટ ભરે ને આપણા આવવારી જે પેઢી હૈ એને વાસ્તે ભી આ શબ્દ કી મોટી સંપત્તિ હૈ. એટલે મિટ્ટીની જે

0: બાર હે ઇતરે
1: ખરી વાત હે. તો આ સબ પશુઓને તમે કે ખરી રાખો?
0: એને અમુ વેડ મે રાખે કેર મે ને બાર તો વાડો બાંધી મેલ્યો.
1: અચ્છા અચ્છા. હાઓ તો જેમ ગાય હે ભે હે તો આ સબ તમે એક હાથે જ રહે પશુ તમારો કે અલગ?
0: હાઓ હાથે જ રહે. ને થોડા ઘણા ને પાસે રાતે બાંધા તળા પાસે જુઓ જુઓ કરવા પડે કે પેલા મોટા મોટા ને સેટી ને નાનકો સેટી પછી કઈ રાતે કૂટા લડાય તે મળી જાય ઇતરે થોડા થોડા.
1: તો એને જેમ તમે બાળાને મેં બાંધો તો એક રીતે દેખો પશુ હે તો દેખો એને પેશાબ ભી કરતા હોયગા હે ગોબર ભી કરે તો પછી ઈ સાફ સફાઈ નું
0: પડતી ના સાફ સફાઈ તે પાછા ન હું વેલ ઉઠતા મેં પાછા ખોટા બાંધી મેલા તે મઈ થક કાઢી ને બાર તો વાડા મેં બાંધા.
1: અચ્છા
0: ખોટા મેર મેલે પાછા આણી માં હોજુ કરતા વેલ ઉઠીને ટોપલા મેં હુકુ હુકુ સાણવે તો ટોપલા માં દેખા ને લીલું લીલું ને હી મૂતર વાળું રહે તો અને તગારા મેં દડી ને પછી એકાડી આકુડા મેં દડના આકુડા.
1: તો આશીષભાઈ દેખો આપણે તો આ મોસમ જે હે આખરી આપણે વાસોડા મેં એ આપણે ભારત મેં સમજી લો કે ગરમી સરદી બારિશ તીન પ્રકારના મોસમ આવે. તો જેમ બારિશ નો મોસમ હોગા તો અહીંકરી પાણી ભી થઈ જતું હોગા લીલું થઈ જતું હોગા તો એમ થકી આ પશુઓને તકલીફ આવતી હોગા
0: ઘણી તકલીફ હતા.
1: તો પછી એને સાફસફાઈ
0: સાફસફાઈ તળા હું ટેમ ટુ ટેમ કરવી પડે ફેરવાના ને ખાસ વાત પાણી ની રૂકવું જોઈએ ઉતરે નહી સોમા દાડા તો પોટા ભી પાછા લીલા લીલા કરે પાતલા પાતલા કરે પાણી જ ખાય સારો ખાય તો પછી વાણને સાફ કરવું પડે નહી તો પોગમ હું પાયર પડી જાય ને વેડ ને કીડા પડી જાય તો આપડે આપું પાણી મરા કીધું તકલીફ પેલા તો રાત દોડ પછી લીલા માં ઉભું રહે તો પછી આણને પોગમ એ પાછા પડી જાય
1: તો આને મતલબ બીમાર થઈ જાય એવું કઈ ભી સમસ્યા થઈ શકે. તો આનો જેમ ગરમી ના દાણા હે માન લો તો આણે હું ધ્યાન રાખવું પડે પશુનું
0: ગરમી એમ તણાને પાણી હેલું પીવડું પડે.
1: અચ્છા
0: જેથી પહેલા સોમા દાડા મેં તો એક ટાઈમ પીવડે તો તળા તીન ટાઈમ પીવડું પડે.
1: અચ્છા અચ્છા
0: ને સારો હાલવો પડે.
1: ને સરદી અમે
0: સરદી અમે તણાને પાછા મઈ ને સેટી તાડ આવે તળા થોડું એડું રે વાડ મેં પાછા પડા બાંધી મેલા.
1: સરદી આવી તો આપણે જેમ સ્વેટર પહેરી લીધું આપણે ટાળ થકી બચી આપણે તો મનુષ્ય
0: મન કહે આપણે બોલી શકા
1: હે ને તો એ પશુને ટાળવા હોય તો એને હરતે બચાવવા વસ્તે
0: તાણ વળ્યું બોલ હે તો આપણને ધ્યાન રાખવું પડે જેસે કે જબર ટાળ આવે વાયરી સાલે ટાડી તવડા પાસાણાને થોડો એડી જગામાં બાંધવું પડે.
1: અચ્છા
0: તે વાયરો પાસે મહી નહીં આવે ને મસરન એમ આવે તો આણાને હાજે બાંધતા તોડો કરવો પડે.
1: અચ્છા મચ્છર થકી
0: મસર થકી બીમાર થાય આપડે બી તો કડી ખાય તો મલેરિયા થઈ જાય.
1: બરાબર
0: વણાને બી કડી ખાય તો આપડે કટે બોલે તો વણાને તોડો કરવો પડે.
1: ને જેમ શરદી ના દાડા મેં બપોર અમે જેમ ધૂપ આવી તો એને પછી ધૂપ મેં લઈ જાય
0: કાઢવો પડે આણંદ હાજે કેર મેં જ્યાં બી આણંદ આપડે મહી બાંધો વેડ મેં તો પાસ કાઢે તળાવ વાડા બાંધવો પડે ને તડકો બી જોયો વણાને અને પછી વા બાંધી ને પછી ફેરવા બી લઈ જવો પડે સારવા જવું પડે કંટે બે કંટે આણંદ ફેરો દેવો પડે જેટલે સારો રે પાણી રે અમુ તો લઈ જતા તો ડાયલાબ તળાવે લઈ જતા
1: પેલા
0: ડાયલાબ તળાવે સારો ખાઈએ કરતા ને પાણી બી વટસ મળી જતું પીવડવાને તકલીફ મહેનત નહીં કરવી પડે.
1: ને આને ખાવા પીવાનું બી ધ્યાન રાખવું પડતું કે અલગ અલગ મોસમ ની હિસાબે અલગ અલગ રહે
0: મોસમ તો હું આપણે વ્યવસ્થા ની સાથે સારો તમે પેળો કરવો પડે મોસમ મેં તો આપણે સોમા દાડા મેં ટાળ મેં તો ઘણું મળી જાય લીલું બી મળી જાય.
1: ના પણ એમ કઈ કે ટાળ ના દાડા મેં લીલો સારો ખવાડે તો પછી એને શરદી થઈ જાય પશુ
0: એ બી હે હાથે પાસે આપણે વાટો આલવો પડે કઈ હુકુ બી આના અગર દૂધ આલે તો અનાજ બી આલો હુકુ બી આલવું પડે.
1: તો આને ગાય ને ખાવા વાસ્તે હું સીજે આલી શકે
0: ગાય ને આપણે સબ ખાઈ શકે ગાય ને આપણે લીલો સારો ફેર આપણે હુકો સારો હે કાટ્યું હે સબ આણંદ આપણે અલગ અલગ મેળવું પડે
1: ને બે વસ્તે
0: બે ને બી છે.
1: અચ્છા ને આપણે તમે બોકડા બી રાખે તો એને ખાવાનું
0: બોકડા ને તે પાસે સારવા જવું પડે બોકડો તો સારો તો નહીં ખાય.
1: અચ્છા
0: પાલો ખાય.
1: અચ્છા
0: વણાને પાછું એક જ પાલો નહીં વણાને પાછા ફેરવવા લઈ જવું પડે કળલ આંબલી નો પાલો હે પીપળા નો હે જે વણાને ગમે કોમળતન હોય જે વણાને ગમે તણને વો પાછો આણાનું બોકડાનું ફેર એક હે કે આપણે પાલો આલા જગામ માટે દકડો તો નહીં ખાય.
1: અચ્છા
0: વણાને ઊંસું ટાંગીને મેલવું પડે ટાંગીને પાછું વણાને ખાય ઊંસ થઈ થઈ.
1: ખરી વાત ખરી વાત. તમને તો ખૂબ અચ્છી જાણકારી લઈ જાઓ.

0: હવે કુકડા રહી ગયા આપણે, એને ખાવા વાસ્તે હું.
1: કુકડાને તો પાછો આપણે, કુકડા તો હું રાખવો ખૂબ જરૂરી
0: અચ્છા
1: છે. આપણે
0: હા
1: કેર બાર મેં આપણે અનાજ સાફ કરે, કઈક આપણે રોટા પાસે વસી જાય, કઈ વેરાઈ જાય આંગણા મેં, તો વો પાછો સાફ કરો તો અન્ન પોગમ આવે. કુકડા રાખવો જરૂરી, વો સાવ વેણી સફાઈ બી કરી દે ને, વણને પેટ બી ભરાઈ જાય, ને વણને
0: ખરું.
1: દાણા દળતો ટાઈમ ટુ ટાઈમ.
0: અચ્છા, હવે તમારે ગાય હે જેમ માન લો, તો એને દૂધ ભી થતું હોય.
1: ઓ દૂધ તો આપણે રાખસ તે ઇતરે ગાયને શું કરા રાખવા, દૂધ હારું.
0: તો ઈ તમારે ઘર ઘર હારું દૂધ આવે કે બજાર વેચવા એટલું બી થાય?
1: ના ના, આપણે કેર ના ટાણે કેર કેર મેસ પૂરી જાય વાણા મેં,
0: અચ્છા
1: એટલે
0: અચ્છા
1: એટલે અગર આપણે પાળવો હોય તો વધુ બી થાય, તો આસપડોશ મેં હાલતા
0: ખરી વાત હે, ખરી વાત હે.
1: છું
0: પશુ ચિકિત્સક ને પાસે લઈ જવાની જરૂરત કઈ આપણને લાગે, ખબર પડે કે આ ડાક્ટર કને લઈ જવું પડેગા યા ઇલાજ કરાવવો પડેગા આનો?
1: હા એ બી હે, બીમાર થઈ જાય ભાઈ આણંદ બાજુ બોલ હે જીવ હે બોલે તેની,
0: હા
1: તો ખાવું પીવું બંધ કરી દે, નિમાઈ ઉભું રહે, આપણે જે ખાતું હે સારો એની સારો નહીં ખાય, અનાજ આલત નહીં ખાતા, આપણને ખબર પડી જાય કે બીમાર હે.
0: અચ્છા
1: આજકાલ તો ખૂબ સુવિધા હે, કેર ઉકેર પંચાયત મેં કહો, તે બજાર મેં કહો, તો પશુ ચિકિત્સાલય ઘણો ખુલી જ જાય, આપણે આણંદ રાય લઈ લો, વાણંદ જઈને વતાડવું પડે, અને કેર બી આવી જાય ડોક્ટર સાહેબ તે,
0: ખરી વાત છે,
1: અને
0: ખરી
1: એમ
0: વાત
1: વેદ
0: છે.
1: આપણે કેર બી પેલું કરી શકો.
0: તો આશિષભાઈ, પશુઓને પશુ ચિકિત્સક ને પાસે લઈ જવાનો જે વાત હે, ઈ આપણને એની જે પશુ હે એને જે વ્યવહાર હે ઈ દેખીને જ આપણને ખબર પડેગા કે આ જે હે
1: બીમાર હે,
0: બીમાર હે કે નહીં, ના ને આપણને ડોક્ટર કને લઈ જવું હે આલી. ને હવે હું એમ કેવું ચાહુંગા તમને કે આપણા કિસાન ભાઈ હે પૂરા ક્ષેત્ર મેં એને સબ મેં પાસે પશુપાલન નથી કરતા સબ, મતલબ તો આપ એને બારે મેં કઈ સંદેશ અગર આલવા ચાહો સબ કિસાન ભાઈને.
1: સંદેશ તી છે કે આપણે પશુ ટાણ હે ડોબો હે બોકડા હે રાખવો જરૂરી હે, કેમ કે એમ કેવું આપણે દૂધ આલે, આપણે દહી ઘી કાઢ, તા ઘરેલું આમદની હે,
0: મતલબ
1: આપણે બજાર મેં નહીં લેવા જવું પડે, એટલે કેર નો રૂપિયો એક આના ટાંડ હે આપણે કેર નો મેમ્બર હે, ફેરી જીબી સીઝ આલે તો આપણને આશીર્વાદ સ્વરૂપ આલે, તો વણને થકે આપણે કેર ધંધો સાલે.
0: ખરી વાત હે આશીષભાઈ, આપે ખૂબ બઢિયા જાણકારી આલી, ને કિશનભાઈ આપની જાણકારી થકી એનો પૂરો લાભ લેંગા. તો હવે આપણે ફરી મળંગા બાદ મેં.
1: હા દાદા,
0: જય રામજી,
1: જય રામજી, જય રામ.
2: પ્રત્યેક મંગળવાર ગુરૂવાર ઓર શનિવાર કો શામ 7 બજે સુનિએ કિસાન વાણી, પ્રાયોજક કૃષિ એવં કિસાન કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર. પ્રત્યેક મંગળવાર ગુરૂવાર ઓર શનિવાર કો શામ 7 બજે સુનિએ કિસાન વાણી, પ્રાયોજક કૃષિ એવં કિસાન કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
0: કિસાનભાઈ દેખો કેટલી બઢિયા વાત આપણને જાણકારી આલી પશુઓને બારામે, ને આણા મોસમને મેં આપણને પશુઓનું ધ્યાન રાખવું બી ઘણું જરૂરી હે, કેમ કે આપણે દેખી રહ્યા કે અભી જે હે એ મોસમ બદલાઈ રહ્યો હે, ને દાડે ગરમી લાગી રહી હે, રાત્રે આપણે દેખી રહ્યા કે ઠંડો થઈ રહ્યો હે મોસમ. તો અધિકતર લોકોને આપણે જે હે આ મોસમની બદલાવની વજે થકી શરદી જુકામની સમસ્યા થઈ રહી હે, ને ધ્યાન બી આપણને રાખવું પડે, ઠંડુ પાણી ને પીવું હે, ઠંડી સીઝને ખાવી, એકદમ ધૂપમે આવીને આપણે ઠંડુ પાણી પી લે જેથી આપણો ગળો બી ખરાબ થઈ જાય, અને હા જે પછી ઠંડ બી પડી રહી હે તો એવો મોસમ થઈ રહ્યો. તો આ મોસમ જે ખાલી આપણને જ પ્રભાવિત કરી રહ્યો એવી વાત નહીં હે, આ મોસમ જે હે પશુઓને બી પ્રભાવિત કરે, પશુઓને બી આણે આપણને હંભરવું પડેગા, ને ધીરે ધીરે ઠંડના દાડા બી ચાલુ થઈ જાય, તેવી રીતે આપણને વિશેષ ધ્યાન રાખવું પડેગા, ને પશુઓને જે ખાન પાન હે એના માટે આપણને પૂરું ધ્યાન રાખવું પડેગા, એને લીલો સારો આપણે ખાલી આલંગા તો બી એને તકલીફ થઈ શકે, એટલે ઠંડના મોસમને મેં ઠંડો મોસમ હે તેવી રીતે આપણને હરો ચારો ને સુખો ચારો બેને મલાવીને આપણને એને આલવું પડેગા, હાથે હાથે આપણને જે એને રાખવા વાસ્તે જે આપણે પશુશાળા આપણે બનાવી હે એને મેં બી આપણને એવી વ્યવસ્થા રાખવી પડેગા જેમ થકી કે એમને આપણે ઠંડ થકી બચાવી શકા, ને અગર કોઈ સમસ્યા હે એવા કોઈ લક્ષણ આપણને એને નજર આવી રહી તો આપણને એનો ઇલાજ બી તરત કરાવવો જોઈએ, કેમ કે પશુઓને આપણે ધ્યાન નહીં રાખંગા તો એમ થકી એમને दूध उत्पादन